આ સોમને સુમને રાખી સનું, આ સોમ દાદી સના કોનું લમદમ દાદી કમ દઉડી છાપમ સનું રાણી દો નુંગતી નુંગ ખુદી મજા ઉકાવ બોલતી થંગાન માય ગઈ સિંગ યંગ દના મત મસી કરી હાય.